0: એ અવાસી ભપ્પી લારી દી.
1: આકાશવાણી એટ 90 સાલ કી આવાઝ દિલ સે દિલ તક નોન સ્ટોપ ધમાલ પુરાની યાદે નયા જોશ હૈ દેશ કા રેડિયો અબ ભી બોસ હૈ આકાશવાણી કે ગૌરવમય 90 સાલ.